0: કરેલો છે ઉચ્છેતનો રકમ આદિ ભોજન છે બુટાકે કેન્દ્ર છોડી
1: સુકા મોસમમાં બનમાં આગ લગ્યા વસ્તુ સમાઈ લાચા દેખાવી નહીં
0: બનમાં આગ લગ્યા દેખા છે લગભગ બન કાર્યાલય સામુદાયિક બન ઓ પ્રહરીને ખબર કરી સકુજના સુરક્ષિત તરીકા છે આગી બુટાઈ બન

પ્રવક્તાની દેખરેખમાં બિઝનેસ ચલાવી રાત્રિ સમયમાં મૂલ્ય અનુભૂતિ કરતો 10% છૂટ આપવાની વ્યવસ્થા કાર્યાલય કરે છે. મૂલ્ય અનુભૂતિ કર ફેરફા કરવાની પ્રણાલી સ્વચાલિત કરીશું. વસ્તુ સેવાકો પરિસ્થિતિમાં બિઝક લીને તેને સંસ્કૃતિ પ્રોત્સાહન કરવા લોટરી જસ્તા આકર્ષક કાર્યક્રમ શરૂ કરીએ છીએ. મૂલ્ય અભિવૃદ્ધિ કરમાં ગુણોત્તરકો સાંભળવી પ્રણાલી અધ્યયન કરી સુઝાવ પેશ કરવા ઉચ્ચસ્તરીય સુઝાવ સમિતિ ગઠન કરીશું. કર પરિપાલનલાઈ દંડ હોઈને વિકાસનો સહયાત્રી પ્રણાલી નીતિ લીધા છો. કાનૂની અસ્પષ્ટતા અને કરદાતાકો અજ્ઞાનતાના કારણ લાંબો સમયથી શીર્ષિત કર વિભાગો નિરૂપણ કરી વ્યવસાયિક વાતાવરણ તૈયાર કરવા કર છૂટ તથા સહુલિયત સંબંધી વિશેષ યોજના લાવ્યા છો. સરકાર ના કરદાતા પક્ષ માટે અદાલત અને ન્યાયિક નિકાયમાં પુગી વિચારાધીન રહેલું કર વિવાદ સમાધાન કરવા નિર્ધારિત કર રકમમાં 1% થપ કરી તૃતીયકો મ્યાદભિત્ર બનાવવામાં મુદ્દા ફેરવા લઈ શુલ્ક જરીવાના થપ વસ્તુ વિલંબ શુલ્ક અભ્યાસ વિનાહાવની વ્યવસ્થા કરાવી છે. નેપાળ સરકારનું વિદ્યમાન કૃષિનો સંગઠન સંરચના અબ ચુસ્ત બનેશ. સંઘીય મંત્રાલયની સંખ્યા 22 અથવા 18 કારણે પરિષદોનું પરિપ્રેક્ષ્યમાં વિભાગ કાર્યાલય અને પ્રતિનિધિ કટોકીબાટ બચત હોય રકમને પ્રશાસનને પક્ષ બનાવવાનો ઉપયોગ કરી લીધો છે. 31 એકાએ ખારેજી,